આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. હિરોશિમાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ લોકસભામાં વિપક્ષોના હોબાળાને પગલે કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાજ્યસભાની કાર્યવાહીમાં પણ વિક્ષેપ. પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ ઘર સુધી પહોંચી. ઈરાન સાથેના કરાર અંતિમ તબક્કામાં પહોંચતા સામુદ્રધુની ફરી સંપૂર્ણ શરૂ થવાના અણસાર. પશ્ચિમ એશિયામાં સુધરતી સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં વધારોનું વલણ. અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશીષ યાદવ અને ટી ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. વિપક્ષના હોબાળાને પગલે સંસદ

0: ના બંને ગૃહમાં કામગીરી થઈ શકતી નથી। નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। જ્યારે ગૃહ સવારે 11 વાગે મળ્યું ત્યારે લોકસભાએ હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આજે જાપાનમાં થયેલા દુઃખદ પરમાણુ બોમ્બ વિસ્ફોટના 81 વર્ષ થયા છે। મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી।
1: आज से 81 वर्ष पूर्व जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमशः 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे। इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गंवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए। ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहराती है।
0: જો કે ત્યારબાદ અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે ઉભા કરેલા વિક્ષેપને કારણે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી, જ્યારે રાજ્યસભામાં પણ આ જ મામલે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। ભાજપના સાંસદ અને સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગની માફીને ભારતના કાયદા, બંધારણ અને સંસદનો વિજય ગણાવ્યો। સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તે 140 કરોડ લોકોનું નેતૃત્વ કરનારા પ્રધાનમંત્રીની તાકાત દર્શાવે છે કે ભારતમાં વ્યવસાય કરવા માંગતા કોઈપણ વ્યક્તિએ ભારતીય કાયદાનું પાલન કરવું જોઈએ।
2: जो जीत है ये भारत के कानून की जीत है, ये जीत भारत के संविधान की, ये जीत भारत के पार्लियामेंट की है। और 140 करोड़ लोगों का नेतृत्व करने वाले माननीय प्रधानमंत्री जी की ये ताकत दिखाता है कि भारत में जिसको भी व्यापार करना है उसको भारत का कानून मानना पड़ेगा।
0: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું કે પીએમ સૂર્યઘર મુફત વીજળી યોજના ભારતમાં 50 લાખ લાભાર્થી પરિવારોને વટાવી ગઈ છે। નવી દિલ્હીમાં સીઆઈઆઈ આંતરરાષ્ટ્રીય ઉર્જા પરિષદ અને પ્રદર્શનને સંબોધતા મંત્રીએ ભાર મૂક્યો હતો કે હાલમાં 19 લાખ પરિવારને શૂન્ય વીજળી બિલ મળી રહ્યા છે। શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ યોજના સાથે 12 લાખથી વધુ પરિવારોએ વધારાની વીજળી વેચી 421 કરોડ રૂપિયાની કમાણી કરી છે। બિન અશ્મીભૂત ક્ષમતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે દેશ 2030 સુધીમાં 500 ગીગાવોટના લક્ષ્યને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આસામમાં પૂરથી થયેલા વિનાશ પછી સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત કરવામાં સમય લાગશે। શ્રી નડ્ડાએ આસામ નાગાલેન્ડ સરહદે આવેલા શિવસાગર જિલ્લાના નેપાળી ખુટી વિસ્તારની મુલાકાત લીધી હતી। કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી સાથે નઝીરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત શિબિર, કૃષિ ક્ષેત્ર અને રહેણાંક વિસ્તારની મુલાકાત લીધી હતી। ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। તેમણે અસરગ્રસ્ત લોકોને કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય, પુનઃવસન અને વળતર સહિત તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી। આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી જતા 6 વધુ લોકોના મોત સાથે મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો અને 14 જિલ્લામાં 1 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે। તેમણે એસડીઆરએફ, એનડીઆરએફ, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય એજન્સીને નજીકના સંકલન જાળવવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। સાંભળીએ એક અહેવાલ।
3: मुख्यमंत्री पुष्कर सिंह धामी ने संभावित आपदा की किसी भी स्थिति से प्रभावी ढंग से निपटने के लिए राज्य की सभी आपदा प्रबंधन और राहत एजेंसियों को सतर्कता के साथ काम करने के निर्देश दिए हैं। साथ ही संवेदनशील क्षेत्रों और नदी नालों की निगरानी रखने पर भी जोर दिया है। उन्होंने आपातकालीन परिचालन केंद्रों को 24 घंटे सक्रिय रखने और प्रत्येक घटने पर त्वरित कार्रवाई सुनिश्चित करने के जिलाधिकारियों को निर्देश दिए हैं। मुख्यमंत्री ने कहा है कि किसी भी परिस्थिति में जनहानि को रोकना सरकार की सर्वोच्च प्राथमिकता है। साक्षी सिंह, आकाशवाणी समाचार, देहरादून।
0: ઝારખંડમાં ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે। રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે। ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચાના નેતા દેવેન્દ્રનાથ મહતો, જે છેલ્લા 4 દિવસથી ભૂખ હડતાલ પર છે, તેમની સાથે 2 મહિલા સહિત 5 પ્રદર્શનકારીઓ જોડાયેલા છે। લો બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને કારણે શ્રી મહતોનું સ્વાસ્થ્ય લથડ્યું છે। આ દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેને ગઈકાલે જણાવ્યું હતું કે તેમની સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું હતું કે એજન્સી તપાસ કરી રહી છે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે। ઝારખંડમાં ભરતી પરીક્ષામાં સુધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન 25 જુલાઈથી

0: राजधानी रांचीमां शुरू थया हता। विरोध करी रहेला विद्यार्थीओ 14मी झारखंड पब्लिक सर्विस कमिशन सिविल सर्विस परीक्षा रद्द करवानी मांग करी रहा छे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો। સરકારે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ગંભીર સુરક્ષા પરિસ્થિતિ હોવા છતાં 60 વેપારી જહાજ હોર્મુઝ સમુદ્ર દુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે। સંસદમાં એક પ્રશ્નના જવાબમાં સરકારે એમ પણ જણાવ્યું કે ખાડી ક્ષેત્રમાંથી 3972 ભારતીય ખલાસીઓને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે અને તેની 24 કલાકની કટોકટી વ્યવસ્થાપન પ્રણાલીને હજારો ફોન અને ઇમેઇલ મળી રહ્યા છે। ઈરાને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ અઠવાડિયે એક કરારની જાહેરાત થઈ શકે છે। જો આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તો તે સંભવિત રીતે વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલી શકે છે, વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ ઓછું કરી શકે છે અને યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે છે। સાંભળીએ એક અહેવાલ।
1: संभावित समझौते से हॉर्मुज जलडमरू मध्य फिर से खुल जाएगा। वैश्विक अर्थव्यवस्था पर दबाव कम होगा और युद्ध समाप्त करने में भी मदद मिलेगी। हालांकि समझौता इस बात पर निर्भर करेगा कि अमेरिका ईरान के बंदरगाहों की नाकेबंदी हटाता है या नहीं। ईरान ने कहा कि वह हॉर्मुज जलडमरू मध्य पर एक हद तक नियंत्रण चाहता है और इस मार्ग से आवाजाही वैसी नहीं रहेगी जैसी युद्ध से पहले थी। ईरान हॉर्मुज जलडमरू मध्य के उत्तरी हिस्से को जबकि ओमान दक्षिणी हिस्से को नियंत्रण करने के लिए बातचीत कर रहे हैं। ईरान युद्ध से हुए नुकसान की भरपाई के लिए जलडमरू मध्य पर नियंत्रण चाहता है। ईरान ने आगाह किया कि अमेरिका के किसी और हमले की स्थिति में वह खाड़ी देशों को निशाना बनाएगा। समाचार कक्ष से कृष्णकांत।
0: ભારતીય શેર બજારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું। છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી। બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મિડ સ્મોલ, પ્રાઇવેટ બેંક, એનર્જી અને કેપિટલ ગુડ્સના શેરમાં તેજી જોવા મળી હતી। તેનાથી વિપરીત યુટિલિટીઝ, પાવર અને રિયલ્ટી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા। અમેરિકામાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશીષ યાદવ અને ટી ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે। ડિસ્કસ ફેંકનાર અમાનત કંબોજ પણ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે। આશીષે પુરૂષોના ગ્રુપ એમાં શાનદાર પ્રદર્શન કર્યું। 69.87 મીટરના થ્રો સાથે યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું। 19 વર્ષીય આશીષનો વ્યક્તિગત શ્રેષ્ઠ અને સિઝનનો શ્રેષ્ઠ થ્રો 74.49 મીટર છે। ટી ધરણીધર ગ્રુપ બીમાં 68 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે 5મા સ્થાને રહ્યો। મહિલા ડિસ્કસ ફેંકમાં અમાનત ગ્રુપ એમાં 52.58 મીટરના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે 6ઠા સ્થાને રહ્યા। ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય ઉમાશંકરસિંહનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે। તેઓ બલિયા જિલ્લાના રસાડા મતવિસ્તારમાંથી 403 સભ્યોની ઉત્તરપ્રદેશ વિધાનસભામાં એકમાત્ર ધારાસભ્ય હતા। ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધારાસભ્યના અવસાન પર શોક વ્યક્ત કર્યો તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ શોક વ્યક્ત કર્યો હતો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। હિરોશિમાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ લોકસભામાં વિપક્ષોના હોબાળાને પગલે કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત। રાજ્યસભાની કાર્યવાહીમાં પણ વિક્ષેપ। પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ ઘર સુધી પહોંચી। ઈરાન સાથેના કરાર અંતિમ તબક્કામાં પહોંચતા સામુદ્ર દુની ફરી સંપૂર્ણ શરૂ થવાના અણસાર। પશ્ચિમ એશિયામાં સુધરતી સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં વધારોનું વલણ અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશીષ યાદવ અને ટી ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: આકાશવાણી મુંબઈ राजश्री आगाशे राष्ट्रीय बातम्या देत आहे। ठळक बातम्या। विद्यार्थी आंदोलनावर झालेल्या पोलिसांच्या कारवाईसह विविध मुद्द्यांवरून संसदेत आजही गदारोळ। लोकसभा 2 वाजेपर्यंत तर राज्यसभा 2:15 तहकूब। प्रधानमंत्री नरेंद्र मोदी यांचा व्हिडिओ हटवल्याबद्दल मेटाचे प्रमुख मार्क झुकरबर्ग यांची माफी। तहलकाचे माजी संपादक तरुण तेजपाल बलात्कार प्रकरणात दोषी। आणि देशाच्या काही राज्यांमध्ये मुसळधार पाऊस. आसाममध्ये पुराच्या बळींची संख्या

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે તરુલતા કરોડિયા તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સહસ્ત્રી નમસ્કાર અને પ્રણામ

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मित्रों, शुं दरेके दरेक प्रश्नोना जवाब होय छे? अने शुं दरेके दरेक प्रश्नोना जवाब आपवा जरूरी छे? शुं दरेके दरेक प्रश्नना जवाब शोधवा जरूरी छे? आपने शुं लागे छे? हा मित्रों, जो तमे नोंधो, सवारे एक डायरी खोलो अने तमे जारे ऊंघमांथी उठो अने रात्रे पाछा पथारीमां जाओ त्यां सुधी आखा दिवसमां तमे केटला प्रश्नो कर्या, केटलाक पोताने, केटलाक मगजमां आवीने निकळी गया, केटलाक सामेवाळाने, आखा दिवसमां जो तमे आ प्रश्नोनी यादी बनावो ने तो तमने खबर पड़े कि आखा दिवसमां लगभग 50-100 प्रश्नो तमे पूछ्या हशे। शा माटे? केम? शुं काम? अनेक प्रश्नों अने एना जवाबों पण तमे सांभळवा माटे तमे पूछ्या ज नथी। प्रश्न पूछवो एटले पूछी लीधो, सामेवाळाए शुं जवाब आप्यो, आप्यो कि न आप्यो एनी पण खबर नथी, पण प्रश्न पूछवा छे। तो बस आजनो आज विषय छे, શું દરેકે દરેક પ્રશ્નના જવાબ હોય છે? શું દરેકે દરેક પ્રશ્નના જવાબ આપવા જરૂરી છે? અને શું દરેકે દરેક પ્રશ્ન પૂછવો જરૂરી છે? અને મિત્રો, બીજો એક પ્રશ્ન છે મારો, પ્રશ્નોના જવાબ ન આપવા, એ માટે ગુજરાતીમાં એક સરસ શબ્દ છે જે સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે। આ શબ્દ કયો? જો તમે મને કોઈ પ્રશ્ન કરો અને હું જવાબ ન આપું ત્યારે તમે એ શબ્દ વાપરો છો, તો એ શબ્દ કયો મને ચોક્કસથી જણાવો। નંબર છે 0224515413402242454135।

મિત્રો, આપણા વડીલોએ એવું કહ્યું છે કે જે પ્રશ્નોના જવાબ ન મળે ને એને સમય પર મૂકી દેવા જોઈએ, સમય પર છોડી દેવા જોઈએ. સમય આવશે એટલે જવાબ મળી જશે. કેટલાક જવાબો તમને તમારા અનુભવમાંથી મળશે અને કેટલાક જવાબો એવા હોય છે જે કદાચ ન જ મળે. દરેકે દરેક પ્રશ્નોના જવાબ મેળવવાની જીદ હોય છે. આપણે હું જવાબ મેળવીને જ રહીશ, હું જવાબ શોધીને જ જંપીશ, આવી જીદે ચડીને આપણે આપણું વર્તમાન બગાડતા હોઈએ છીએ. અને તમને જો એ પ્રશ્નોનો જવાબ ન મળ્યો, માની લો ન મળ્યો કે સામેવાળાએ ન આપ્યો, એનાથી શું થયું? તમારું જીવન અટકી ગયું કે પછી સમય અટકી ગયો? સમય ત્યાં જ થંભી ગયો. એ પ્રશ્નોનો જવાબ ન મળવાથી શું ખોટ ગઈ? મિત્રો, કદાચ તમે સામેવાળી વ્યક્તિને જ્યારે પ્રશ્નોના આ વ્યૂહમાં લાવીને મૂકી દો છો ને, ત્યારે કદાચ એવું બને કે સામેવાળી વ્યક્તિ એવું માની લે કે તમારો એના પર વિશ્વાસ નથી. કારણ કે વિશ્વાસ હોત તો આટલા બધા પ્રશ્નો જ ના હોત. તમને શું લાગે છે? ફોન કરો ને. અને હા, જ્યારે કોઈ માણસ જવાબ ન આપે એના માટે ગુજરાતીમાં એક સરસ મજાનો શબ્દ છે, એ શબ્દ પણ જણાવો. અમારો નંબર છે 02245154134, 02245154135.

મિત્રો, આપણા પ્રશ્નોની યાદી માત્ર માણસો માટે જ નથી, ઈશ્વર માટે હોય છે. એટલે ઈશ્વરથી શરૂઆત કરીએ. ઈશ્વરની સામે કેટલી મોટી પ્રશ્નાવલી. મને આ કુટુંબમાં જ કેમ જન્મ આપ્યો, ત્યાંથી શરૂઆત થાય. કોઈ સરસ પૈસાવાળું કુટુંબ હોત, આ ગરીબ મધ્યમ વર્ગ જ્યારે જુઓ ત્યારે આ નથી પેલું નથી, એના કરતાં કોઈ સરસ ગોલ્ડન સ્પૂન લઈને અંબાણી જેવા કુટુંબમાં જન્મ આપ્યો હોત, કેટલો સુખી હોતો. પછી આવે રંગરૂપ. કેટલી કાળી છું નહીં, થોડોક રંગ આપી દીધો હોત તો આ બીજી ક્રીમો ન વાપરવી પડત. અરે, મને હાઈટ જ ન આપી, સાવ બટકી. આ લગ્નની માર્કેટમાં મૂર્તિઓ જ્યારે જોવા આવે ને તો કાળી છે, બટકી છે એમ કરીને નાચ પાડતા હોય છે. એના કરતાં થોડી હાઈટ આપી હોત તો. અરે, આ અપ્રમાણિક લોકો કેટલા સુખી છે, અને આપણે પ્રમાણિકપણે જીવન જીવીએ છીએ અને છતાંય હંમેશા દુઃખી.

બધા દુઃખ જાણે આપણા જ જીવનમાં લખ્યા છે. હે ઈશ્વર, તે આમ કેમ કર્યું? મારી સાથે આટલો બધો અન્યાય. હું જ્યારે તને મળીશ ને, મારા દરેકે દરેક પ્રશ્નોનો જવાબ લઈશ હા તારી પાસેથી. મિત્રો, પ્રશ્નોની યાદી વધતી જ જાય, અંત એનો થતો નથી અને જવાબ એનો મળતો નથી.

મિત્રો, પ્રશ્નમાંથી પ્રશ્ન નીકળતા જ જાય છે. મારા ઘરમાં એક નાનું બાળક છે, એને જ્યારે તોફાન કરવાનું મન થાય ને એટલે પૂછે 2+2, આપણે કહીએ 4, 4+4, જવાબ આપ્યો 8, 8+8, 16, 16+16, એટલે એનો કોઈ જ અંત નથી. તમારે એને સ્ટોપ કરવું પડે. અને જવાબ આપીને હું મારી જાતને શા માટે પુરવાર કરું? દરેકે દરેક જણને ક્લેરિફિકેશન આપવાની જરૂર છે ખરી? દરેકે દરેક વાત પુરવાર કરવાની જે જરૂર છે ખરી? મિત્રો, ઘણા લોકો એવું કહેતા હોય છે કે લોકો પૂરી વાત સાંભળતા જ નથી અને એની પહેલાં એમનો જવાબ તૈયાર હોય છે. મારું કહેવું છે, જવાબ તો ત્યારે તૈયાર હોય જ્યારે તમારા મનમાં પ્રશ્ન હોય. એટલે દરેકે દરેકની સામે પોતે કેટલા સાચા છે, પોતે કેટલા પ્રામાણિક છે, પોતે કેટલા વફાદાર છે, પોતે જરાય ખોટું નથી બોલતા અને પોતાનું વર્તન બરાબર જ હતું, એ બધું જ પુરવાર કરવાની જરૂર હોતી નથી. જો તમે સાચા છો તો સમય જવાબ આપશે, તમે વફાદાર છો સમય જવાબ આપશે, પ્રામાણિક છો સમય જવાબ આપશે, અને ક્યારેક કહેતો સમજાઈ જશે. અને અહીં લોકો પોતાની જાતને જ સમજી શકતા નથી, તેઓ તમને ક્યાંથી સમજશે? મને સમજવામાં જ મને વર્ષો લાગી ગયા તો હું તમને ક્યાંથી સમજું? એટલે મિત્રો, આ પ્રશ્નો અને આ જવાબોની માયાજાળમાંથી બહાર નીકળીએ અને સાંભળીએ આ ગીત.